0: કે નામ બતાવું?
1: જરૂર જરૂર.
0: હા, ભવાનીસિંહજી એ, આ કૃષ્ણજી ડાબી એ, આ દિનેશ ચૌહાણ એ, રાજા રામજી વિષ્ણુ એ અમારે ફ્રેન્ડ એ.
1: વાહ, આપ સભી દોસ્તો કો હમારા નમસ્કાર કહીએગા ઓર આપ સભી કી પસંદ પર હમ આપ તક જૈસલમેર જિલ્લે મેં ભેજ રહે હૈ યે